હલો, મારું નામ મેયર જસમતભાઈ બચ્ચુભાઈ, ગામ નાના પાળિયાદ, તાલુકો જિલ્લો બોટાદ, ગુજરાત. આમ તો અમે ખૂબ લાંબા સમયથી આઝાદ હિન્દ રેડિયો સાંભળવે છે અને સાંભળવાની ખૂબ મજા આવે છે. અને આજે વંશીબેનની વાતો ખૂબ આનંદ આપી દે તેવી હોય છે. અને ખાસ તો અમને એ વાતનો આનંદ થાય છે કે આજે વંશીબેનની ભાષા હિન્દી છે, છતાં થોડું ઘણું, 100% નહીં પણ છતાં થોડું ઘણું અમારી સાથે ગુજરાતીમાં વાત કરી લેશે. એમ કહ્યું, હાલો વંશીબેન કેમ છે? કે શું જસમતભાઈ, મજામાં છો ને? એટલે એ વાતનો અમને ખૂબ આનંદ થાય છે કે અમારી સાથે આજે વંશીબેન ગુજરાતીમાં થોડું ઘણું બોલી લેશે અને હંમેશા આનંદમાં રહેવાની. થેન્ક યુ.

हेलो आजाद हिंद रेडियो, राम राम। आम तो आजाद हिंद रेडियो अमे घणा लांबा समय थी सांभळे छे, अने जे एमां आर जे वंशी बेन नो जे कार्यक्रम आवे छे बपोरे 11 वाग्या थी 1 वाग्या सुधी, ई कार्यक्रम नी तो वात ज एक अलग छे। एमां खूब मजा आवे छे अने साथे साथे आपणे पोताना पसंदगीना हिंदी सॉन्ग सांभळवानी खूब मजा आवे छे, अने साथे खास साथे જે સુરક્ષાની જે સલામતીની અને જે ઘરગથ્થુ ઉપચાર હોય જે શરદી ખાંસી આવી નાની નાની બાબતોનું વંશીબેન ખૂબ નાની નાની વાતોથી અમને અપડેટ આપતા રહે છે, તે બદલ વંશીબેનનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। અને ગુજરાતમાં ઘણા બધા આઝાદી રેડિયોના શ્રોતા મિત્રો છે અને વંશીબેનની વાતો ખૂબ સરસ હોય છે। નાના પાળિયાથી મેં જસમતભાઈ, તાલુકો જિલ્લો બોટાદ ગુજરાત, આઝાદ હિંદ રેડિયો, ખુશ રહો આઝા મજામાં રહો, નમસ્તે।